0: જી મૌલાના સાહેબ દિલે જવાબ વર્કી બોલે છે.
1: સરકારી ખલક છે કમરાડી ના ગઈ પો બક્સો કે બનકડી
0: રાડી
1: અનો બહેતર બ્યામ દાદી સુન્નત સુન્નત યાદ છે આપ ડેર કોલો સરસ કી ગી ના પકાર દાદે છે મળે રોખ કયો પો દગ કે ખખ કી દગ સે ખખ કી પો ખાર કી
0: અસલામુઅલૈકુમ જી.
2: જી દાવત બિલકુલ દાખલ કટ કમ્બિન સમજે ખબર અત્યારે યામ છે અલ્લાહ રઝા દા પારન દી કે જી મુફતી સાહેબ માલ પૂરી કે શરીયત
3: તા સુદઈ સર તાલુક પ્રી ગઈ ગઈ બમુ શુરુ
2: કી નો અલ્લાહ કા મતલબ હે કે રમુ ખખલ દઈ શિન કો
3: ના મસલા તા પૂછ કો તા સરે દુમરા તાલુક તે જે તાસ દે જાન ખપા કે નો બમુ શુરુ કી
2: જો ઇન્શાઅલ્લાહ ઉમીદ દે કે સન સ ગેરત કો બકરા શી સન
3: ના નો કો તા સરે તાલુક દદી દરજી કે ના
0: કાદર દેજે. જી મુફતી સાહેબ.
1: હા જી, તાસો દાવત વર્ક હોય છે કમ મુજ ન કઈ નો તાસો દાવત વર્ક
0: જી
1: બ્યાવર લા ખેર દે વક્તન ફોક્તન ઓર કોઈ તા સુબહ હોસલા ઘટા સાતે દાના ચે માદ વઝલા દ્રેઝલા સલોર ઝલો ઉય બસ અગઈ કબૂલ ન કોસ પતે ઝ ખપાશમ
0: જી
1: ના ભાઈ દાવત ખોટુલ ઉમર વર કે નબી અલે સલામ અબુ જહલ અબુ લહબ તતર વફાત પૂરી દાવત વર કો નો કો ઈમાન રાળો ખરાવડે બે ઓરા એનોડ નો બ્યાહ નબી અલે સલામ દઈ દે પાર દવા ગાને દે હિદાયત કો લે ઓ ઈતે તા વતુ નો
0: જી
1: દાવત વર્કવાય બસ તાસુ જર સ્ટડી શોઈ ગણાનો દાસ ન દા બસ કો બિલ ફરજ ગઈ મુસ શુરુ કઈ ઓ ક ન કઈ
0: જી
1: બસ તાસુ ખપલ કાર દાવત વર્કવાય તાસ બ દાવત સવાબ મિલાવી ગયો ગઈ તો દવા ગાની વર લે કોઈ ચે અલ્લાહ વર તો તોફીક વર કી તાસ દઈ સર કતે તાલુક ન શે કો લે
0: સહી
1: કતે તાલુક ધા કસ દ પારા જાઈસ વી ચે દ હગો પ પ્રિ ખુદો સર દ હગો لازمی پلار پا خفگان ماندے پا اولاد فرق پریوزی نو غی شروع کی یاد ورونا دی او خو یو بل سره خط تعلقات دی هغه کی یو موز نه کوي بل ولا دعوتونه ورکل نه کوي اخر کی هغه تل ځان خپه کی
0: جی
1: او یو بل ته ویم چې زته زکه خپه يم چې د موز نه کوي د مو شروع کی نو زما صحیح شم نو کدا غر ور سره دی تا درجه ولا تعلق کی چې د په خفغان هغه خپه کی نو هغه موز او دا شروع کی
0: جی
1: باقی د گاونډي په خفغان باندې ګوره چا تر اوسه موز شروع کړي نه نو تاسو ته دا اختیار نشته دی ها بد واغانی ورله کوئی او دعوت ورله ور کوئی کو دعوت بد غنی نو مور کوئی ورله دوا ورته کوئی چې الله مستیرا وانی دا صرف تاسو گاون کې دودري نه دا هر چا گاون کې لستی نو خلق موز نه کوي تاسو وګورئ په محله کې چې ګمندنو 15 1600 کسان اوسېږي په جمعات کې 15 1600 کسان نازیدا نور څه شي
0: جی
1: دا ټول ناراضی کنه
0: هم دا
1: وینو چې بای نو اختر پر از هم پکې بل الله خلق غمو نو وینو جب کې مونږ پلار کوسو کې وینو
0: جی
1: نو مطلب دا چې ډیر خلق دا سړي چې موږ له ناراضی
0: جی
1: دا الله حکم دې تاسو ته حکم دې دعوت ورکول دعوت ورکوي د خفغان اجازه ته هم خلق ته نه خدا پلار ته کی تاسو وګورئ په محله کې چې ګمندنو 1500 کسانو سیږي په جمعات کې 1500 کسان نازی دا نور څه شي
0: جی
1: دا ټول ناراضی کنه
0: هم دا
1: وینو چې بای نو اختر پر از هم پکې بل الله خلق غمو نو وینو جب کې مونږ پلار کوسو کې وینو
0: جی
1: نو مطلب دا چې ډیر خلق دا سړي چې موږ